أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة لأهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد عطوا رفاقكم بالصلاة على محمد وآل محمد સરનામું તમારા સમક્ષ આવેલું અને આજનું નાનકડું સરનામું એ પ્રમાણે મેં યોગ્ય સમજ્યું કે બયાન કરું કે આજનું આપણું વિષય અને મોઝું મેં રાખ્યું છે બચ્ચાઓ બાળકો જેને આપણે ફ્રેન્ચની અંદર કહીએ લેઝ ઓફ અને માસ્તરજી ઇંગ્લિશની અંદર શું કહીએ ચિલ્ડ્રન બાળકો બચ્ચાઓની વાત ચર્ચા આદિને આપણને ઘણા મકામ ઉપર આપણને કરેલી છે પણ આજે મને બાળકોની વાત નથી કરવી સરનામું ભલે બાળકના નામથી જેનું કારણ એ છે કે નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બાળકોની વાતને આપણી સમક્ષ બયાન કરે છે પણ એની અંદર મકસદ પેગામ બાળકો માટે નથી બલકે મોટાઓ માટે બુઝુર્ગો માટે આપણા માટે છે અને એ લિહાજથીને નબીએ કરીમ આ વાતને આપણા સામે બયાન કરે છે કે માલુમ પડે છે કે અગર નબીએ કરીમ આ વાત ઉપર ભાર આપે છે તો એનો મકસદ મતલબ એ જ છે કે આ વાતો હું અને તમો પોતાની જિંદગીની અંદર લાવીએ પરવરદિગારે આલમ કુરાની મજીદમાં એક ગિરોહ અમુક પ્રકારના લોકોની પ્રશંસા કરે છે વખાણ કરે છે એમની ખૂબીઓને બયાન કરે છે એમની સિફતોને બયાન કરે છે અને બયાન કરતા કરતા એક મકામ ઉપર આવે છે સૂરે બની ઇસરાઈલ કુરાન મજીદનો 17મો સૂરો છે આયતુ નિશાન છે 109 ચેપ્ટર 17 વર્સ નંબર 109 અથવા તો શપિત હદીસેત વર્સે

ખુશુ વધે છે. સવાલ એ મને કરવો છે કે આ મકસદ સુધી, આ હાલત યા સ્થિતિ સુધી પહોંચવા માટે આયતને તપાસો. એનાથીને અગર મને ઇશારો ન મળે તો ઓ ચાર આયત 105, 106, 107, 108 ને ખોલું તો મને ખબર પડશે કે ખરેખર આ ખોટ મારી અંદર છે. પણ કેવા કેને જાઉં? મુસલમાન તો છું, કુરાન મજીદને ચૂમું છું, માનું છું, ખોલું છું, પડું છું, પણ અમલ એના ઉપર મને કરવાની તૌફીક નથી મળતી. અને હું કહું છું, ઘણી કડવાશની સાથે, ઘણી કડવાશની સાથે આજની આપણી મજલિસ છે ને, આજની ઘણા ખરાને આ ચાર આયતને ખોલવી પણ નસીબ નહીં થાય. આ ચાર આયતને ખોલવી એની પણ એને તૌફીક નહીં મળે. એટલા માટે ખુદાએ કહ્યું કે અહીં મુસલમાન, તને મારી બારગામાં કામયાબ બનવું છે તો સમાજની અંદર મારો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તને સમજાવશે કે કઈ રીતે જિંદગીના અમુક મોડ ઉપર, અમુક વસ્તુ ઉપર તું નજર નાખ તો પછી જો એનો અસર તારી જિંદગીમાં આવી શકે એમ છે. જાણીતી હદીસ પડવી છે, એટલા માટે સરનામું રાખ્યું છે, લે ઝોફોં, ચિલ્ડ્રન, અથવા તો બચ્ચાઓ, બાળકો. નબીએ કરીમે કહ્યું, ઉહિબ્બુ સુબિયાન અલ ખમસા. અહીં મુસલમાનો યાદ રાખજો, મને નાના નાના બચ્ચાઓ પાંચ સિફતના કારણે બહુ જ પસંદ છે. બચ્ચાઓ મને પાંચ સિફતના કારણે બહુ જ પસંદ છે. અલ અવ્વલ હુમુલ બકાઉન, આ બચ્ચાઓ પ્રત્યે હું મોહબ્બત કરું છું, લાગણી ધરાવું છું, બચ્ચાઓ મને પસંદ છે. એમાં કયું કારણ એ છે કે આ લોકોની પહેલી સિફત એ છે કે બચ્ચાઓ જા જા પ્રમાણમાં રડવા વાળા હોય છે, રોવા વાળા હોય છે. બચ્ચાને રોવા માટે ન શરમ થાય છે, ન કોઈ વસ્તુ એને રોકે છે, પોતમેળે હરેક હાલતની અંદર એને રોવું જે છે બહુ જલ્દીથી આવી જાય. નબીએ કહ્યું, બચ્ચાઓને એટલા માટે હું પસંદ કરું છું કે અલોકો હુમુલ બકાઉન, આ લોકો જાજા પ્રમાણમાં રડી શકે છે. નતીજો શું નીકળ્યો કે નબી મને કહી રહ્યા છે કે અહીં લોકો બચ્ચાઓ અગર જાજા પ્રમાણમાં રડી શકે છે એટલે મને પસંદ છે. તો ગોયા મુજનબી બીજી હદીસ છે કે નબીએ કહ્યું છે, હું ચાહું છું કે મારી ઉમ્મતના લોકો બચ્ચાઓમાંથીને કંઈક દર્સ લે. પણ મેં એ નથી પડી, મેં ફક્ત નબી સુધી વાતને બયાન કરી કે નબીએ કહ્યું, ઉહિબ્બુ સુબિયાન અલ ખમસા, મને બચ્ચાઓ પાંચ સિફતના કારણે પસંદ છે, જાજા પ્રમાણમાં રડે છે. એટલે આયત મેં કહી, કઈ? વયખરૂના લિલ અઝકાને યબકૂન. અનેક લોકો જે છે ને એને રડવામાં મુશ્કેલી નથી પડતી અને ખુશુની અંદર આ લોકોને વધારો થાય છે. અને આ હદીસ 575 ફેર આપણે બયાન કરેલી છે. મને તો લાગે છે તમને કોકને કહું તો બયાન કરી દેશો કે ક્યારે ક્યારે મારા આંસુઓ સુકાઈ જાય છે, એનું કારણ શું છે? કોઈને યાદ છે હદીસ? કે બહુ ઘણી વાર મેં પડેલી છે. દિલકઠણ, દિલકઠણ કેમ થાય? એમાં કાંઈ લોઢું નાખેલું હોય કે કઠણ થઈ ગયું, સીમા ભેતો ઉતારેલું હોય એટલે કઠણ થઈ ગયું? જી, ગુનાહ ના લીધે. કોણે કહ્યું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. આપે કહ્યું, મા જફ્ફત દુમુઉ ઇલ્લા લિકુસ્વતિલ કુલુબ. એ લોકો યાદ રાખજો, આ આંસુઓ નથી સુકાતા સિવાય ત્યારે ત્યાં સુધી જ કે દિલો જે છે એ કઠણ બની જાય છે. કાસી, મા જફ્ફત દુમુઉ ઇલ્લા લિકુસ્વતિલ કુલુબ. દિલો કઠણ થઈ જાય છે તો આંસુઓ રોકાઈ જાય છે, સુકાઈ જાય છે. ઉમા કસ્સતિલ કુલુબ, અને દિલો કઠણ એમને એમ નથી થતા, એ લાલી કિસરતી દુનુબ, જ્યારે ગુનાહો વધી જાય છે તો ત્યારે આ આંસુઓ સુકાઈ જાય છે. કેમ? કારણ કે વચમાં દિલ પાણો થઈ ગયું હતું. હવે સવાલ કરવા જેવો નથી, મારી આટલી ઇબાદતો, આટલી ક્રિયાઓ, આટલી મહેનતો, આટલી કુરબાનીઓ,

પણ મારા આંખમાંથીને આંસુ ન નીકળે તો અલીનો કોલ સાચો કે હું ને મારો દાવો ને મારું ઈમાન સાચું કે તારા આંસુ અગર રોકાઈ ગયા સુકાઈ ગયા તો જાણી લેજે કે ગુનાહો બહુ જ વધી ગયા છે અને મારા નમાઝી હોવા પછી ગુનાહો વધી જાય કેમ વધે હું તો બધી ધ્યાન રાખતો ખોટું ન બોલું હંમેશા સાચું જ બોલું કોઈનો હક ન મારી જાઉં કોઈની ગીબત ન કરું કોઈને દુઃખ ન આપું બનતી કોશિશ હોય મારી કે હું ગુનાહોથી ને બચી જાઉં પણ તે છતાં મારા આંસુઓ સુકાઈ ગયા હોય અને મૌલાએ કહ્યું કારણ કે ગુનાહો વધી ગયા હોય તો ક્યાં ગુના હશે એક વસ્તુ તરફ એ જ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ ની બીજી હદીસ મારા સામે આવે છે કદાચ કદાચ એમાંનું કારણ આ હોય અને એ કહ્યું કે મૌલાએ કહ્યું અશદ્દ ઝુનુબ મસ્તખફ બિહી સાહિબો ખતરનાકમાં ખતરનાક ગુનાહો એ છે જેને કરવાવાળો નાનકડા સમજીને કર્યા રાખે છે હું મેં નમાઝ પઢું છું ના હું મેં મજલિસ પઢાવું છું ના હું મેં મજલિસમાં તો જાઉં છું ના હું મેં રોઝાઓ રાખું છું ના હું મેં હજ્જો ઝિયારત તો કરું છું આ નાનું નાનું હવે ચાલે કે ના ના ના ના ગુના છે અલીએ કહ્યું એ જબરદસ્ત ગુનાહો છે અને જ્યારે આ નાના નાના ગુનાહો જેને હું નાના સમજીને કરું પછી ભલે જેટલી ઈબાદત થાય અલીએ કહ્યું દિલ પાણો થઈ જશે અને દિલ પાણો એટલે નતીજો આંસુ રોકાઈ જશે એટલે નબીએ કહ્યું બચ્ચાઓ મને બહુ જ પસંદ છે કેમ અલ અવ્વલો હુમુલ બક્કા ઉન એ લોકોની અંદર એક સિફત છે રડવાની અંદર આ લોકોને મુશ્કેલી નથી પડતી બીજું વસ્સાની વયે તમાર રહુ નબી તુરાબ બચ્ચાઓ મને એટલા માટે પસંદ છે કે આ લોકો બચ્ચાઓ રમતા રમતા ધૂળ માટીની અંદર લોતપોત થઈને રમતા હોય કોઈ પણ જાતનો વિચાર ન હોય કે કપડાં મેલા થઈ જશે શરીર મેલું થઈ જશે આ બચ્ચાઓનો રિશ્તો આ જમીન સાથે એટલો ગહેરો હોય છે કે કોઈ પણ જાતનો એ લોકોને વિચાર નથી હોતો માલૂમ પડે છે નબી મને ને તમને કહી રહ્યા છે આ મારી ઉમ્મતના સમજદાર લોકો આ બચ્ચાઓ એટલા માટે મને પસંદ છે કે આ લોકો માટી સાથે એટલા જોડાયેલા છે કે કોઈ પણ જાતની આ લોકોને પરવા નથી તમે પણ સમજદારી બાદ માટી સાથે જોડાઈને રહેજો માટીની વાત આવે એટલે ઘણી વાત આવે પણ હું ચાહું છું તમારામાંથી કોઈ બોલે કે હું કેની વાત કરું છું અથવા તો કેની વાત કરી શકું છું હા કબર મોત મોત બચ્ચાઓ માટી સાથે કોઈ પણ જાતનું ઝિઝક નહીં આ બચ્ચાઓ છે રસૂલે કહ્યું મને એટલા માટે પસંદ છે ત્રીજું વસાલેસ વયખતસમૂન બિલા હક્ત બચ્ચાઓ આપસમાં જ્યારે લડે છે ઝઘડાઓ કરે છે ઊંચ નીચ કરે છે આપણી મજંગાની ભાષામાં ના તોફાન કરે છે ને એક બીજો બોલ છે મજંગાનો દખો દખો કરે છે હે અવાજોને બુલંદ કરે છે બચ્ચાઓ ઝઘડા કરી લે છે બચ્ચાઓ છે અણસમજુ લોકો છે બેલા હક પર ઝઘડા પછી કોઈ પણ જાતનો બોગ્સ કીનો દિલની અંદર નથી રાખતા થોડી વાર પહેલા દોસ્ત હતા થોડો ઝઘડો થયો ઝઘડો ભૂલાઈ ગયો પાછા દોસ્ત થઈ ગયા નબીએ કહ્યું મને આ બચ્ચાઓ પસંદ છે કાશ મારી ઉમ્મતના લોકો આવા બની જાય તો મારી ઉમ્મત જેવી કોઈની ઉમ્મત ન રહે તમને યાદ છે બે દિવસ પહેલા શું હતું કાઝિમ જનાબે ઝૈનબની વિલાદત હતી ના એમાં એક આયત પડી હતી આજે આયત પડવી નથી ફક્ત યાદી અપાવું છું સૂર્ય અનફાલની 46મી ચેપ્ટર 8 વર્સ નંબર 46 શપિત્રો વિત ખુદાએ કહ્યું હતું ના ઝઘડા ન કરજો બરબાદ થઈ જશો બેઇઝ્ઝત થઈ જશો સબર કરજો ખુદા સબર કરવા વાળાઓના સાથમાં છે તો નબીએ કરી મેં કહ્યું કે મને બચ્ચાઓની ત્રીજી સિફત એ પસંદ છે કે ઝઘડા કરે છે બચ્ચા છે ના સમજ લોકો છે અણસમજુ બચ્ચાઓ છે પણ બિલા હક્ત

દિલ ની અંદર કઈ રાખતા નથી. બીજા દિવસે, ત્રીજા દિવસે, એટલા દિવસની પણ વાટ નથી જોતા. આપણે બધા પાસે ખુદાએ બધાને માશાલ્લાહ બચ્ચાઓ આપ્યા છે, જેને ના આપ્યા હોય ખુદા ઇન્શાલ્લાહ બધાને ઔલાદ નરીના ઇનાયત કરે ઇન્શાલ્લાહ. તો એક બે દિવસની વાટ નથી જોવાની, થોડી વાર બાદ પાછા બોક્સ કિનો બધું ભૂલાઈ જાય છે ને ફરી વાર હળી મળીને પાછા સાથે રમવા લાગે છે. ચોથું વરાબા લા યદખરુના શયઅન લિગદ ઔ લિગદિન શયઅ. બચ્ચાઓને કાંઈ પણ મળે ના તે કાલ માટે સાચવીને ન રાખે એવા તારે જ કામ તમામ.

لا يدخرون شيئا لغد او لغد شيئا. બચ્ચાઓને કઈ પણ મળે ના તે કાલ માટે સાચવીને ન રાખે એવા તારે જ કામ તમામ. હાથે સાથે આપણે કહીએ, હમણાં મળ્યું છે હમણાં વાપરી લે, હમણાં રમી લે, હમણાં ખાઈ લે. બધાના દાખલા તમે જોયેલા છે, રમકડું કબાટ હોય ને કે આપણે હમણાં નહીં દીકરા સામજી ધીમાસ ઇસ્કોલ લાવે ને ત્યારે રમજે, કહ્યું ના પેલે આજે મને રમવું છે, ભલે સામજી ધીમાસના નહીં રમું. ખાવાનું કંઈ આપો કે હમણાં નહીં દીકરા યા દીકરી પછી ખાજે, કહ્યું ના હમણાં જ. લા યદખરુના શૈઇન લિગદ, કોઈ પણ વસ્તુ કાલ માટે ભેગું અને જમા કરીને બચ્ચાઓ નથી રાખતા. કેમ? બચ્ચાઓની અંદર લાલચ નથી હોતી. કાશ મારી ઉમ્મતના લોકો આવા બની જાય. આજે જ લેખ આવ્યો, તમને પણ કદાચ આવ્યો હશે, સારું સારું આવે એ પેશ કરવું જોઈએ. એક સલાત પડું મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એક ગુજરાતી વાર્તા મને આવેલી, તમને કદાચ આવેલી હોય. એક કવિ બયાન કરે છે કેમ, કહેવાય છે કે બે સગા ભાઈ હતા, એમને વારસાની અંદર જમીનના ટુકડાઓ મળ્યા. વાર્તા છે, કદાચ કોકને મળ્યું હોય. અને કોક હતો સમજદાર ઇન્સાન, વૈદ કિસમનો, હકીમ શાણું સમજદાર કિસમનો. એમના પાસે આ બંને ભાઈ ગયા અને વૈદને કહ્યું, અમને આ જમીન મળી છે વારસામાં, અમે શું કરીએ? તો સામારા વૈદ કિસમે કહ્યું કે બચ્ચાઓ, તમને વ્યાધિ નથી કરવાની, તમે દરરોજ સવારના તમારા બંનેની જમીન છે ને એને ખોદજો, અને જેમ જેમ ખોદશો ને એમ એમાંથી ને સોનાની ઈંટું નીકળશે, સોનાની ઈંટું નીકળશે. તમે દિવસથી બસ બે બે ઈંટ કાઢજો, વધારે નહીં. જમીન તમારી છે, કોઈ નહીં લઈ જાય. વાર્તા છે સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. તમારા ચહેરા એવા દેખાય છે કે શેખ મજલિસ પછી કે જોઈ જમીન ક્યાં છે તમે જાય. આ વાર્તા છે. તો એ બયાન કરવા વાળો કહે છે કે બંને ભાઈ વૈદની વાત હકીમની વાત માનીને ગયા, ઓલો એની જમીનમાં આ એની જમીનમાં. હર સવારના જાય બે બે ઈંટ કાઢે, એમાંનો પહેલો હતો એ બે ઈંટ કાઢે અને ઘરમાં સાચવીને ખૂણામાં રાખે, અને બીજો એ જ પ્રમાણે બે ઈંટ કાઢે અને સીધો બજારમાં જઈને વેચી આવે, એનો જે પૈસો માલ મળે એમાંનો પોતા માટે વાપરે, સગાઓને આપે, ગરીબ નબળા વર્ગના લોકો હોય એને મદદ કરે. હરરોજ બે બે ઈંટ આવે, પોતે ખૂબ આરામ શાંતિથી જીવે, બીજાઓને પણ જીવાડે. અને બીજો ભાઈ બે ઈંટ લઈ હરરોજ અને ઘરની અંદર ખૂણામાં ઢગલો કરે. ઘણા દિવસો થયા આમ થયું. એક વખત આવ્યો કે પહેલો ભાઈ બીજા ભાઈના ઘરે ગયો તો બીજા ભાઈએ પહેલાને કહ્યું કે તારા જેવો મૂર્ખો કોઈ નથી, તું જો તો ખરા મારા પાસે કેટલો ઢગલો થઈ ગયો આ સોનાની ઈંટનો માલનો. એ બયાન કરવાનો બયાન કરે છે કે પોતાના ભાઈ સાથે ગર્વ કરવા માટે, બધાને દેખાડવા માટે ઈંટોનું જે પહાડ હતું ને ડુંગર સોનાનું, એના સામે બેસીને ફોટા પડાવતો કે જો મારા પાસે કેટલું સોનું થઈ ગયું. એ બયાન કરવા વાળું કહે છે કે એ જ પ્રમાણેનો ભાઈ આવ્યો ના અને ફોટાની વાત કરીને ભાઈને સમજાવતો હતો કે તારા જેવો મૂર્ખો કોઈ નથી. એવામાં થવાકાર એ થયું કે એ ઈંટ જે હતી સોનાની, એ બધાનો ઢગલો એના ઉપર પડ્યો અને એ ભાઈ ગુજરી ગયો. તો સમજાવવા વાળું કહે છે કે ભાઈ, આ બે ભાઈઓમાં કઈ ફરક જોયો? એક પાસે ઘણો ઢગલો પૈસો હતો પણ વાપર્યો નહીં, ન કોઈને કામ આવ્યો, બસ ભેગું જ કરતો હતો, ભેગું જ કરતો હતો, કાંઈ કામ ન આવ્યું. અને બીજો ભાઈ મોજ મજા કરતો હતો, ઝાલિમ ખર્ચા પણ નહીં, પૈસાને વેડફતો પણ ન હતો, વ્યાજ બી પોતા માટે વાપરતો, બીજાઓની મદદ કરતો, સગાવાળાઓનો ખ્યાલ કરતો. આ જ વાત નબી કહે છે કે મને બચ્ચાઓ એટલા માટે પસંદ છે. ચોથી સિફત, લા યદખરુના શૈઅન લિગદ, કાલ માટે પૂંજી કઈ ભેગી કરીને નથી જીવતા આ લોકો. એટલે એનો મતલબ નહીં કે થોડું ઘણું ના રાખવું જોઈએ.
પણ કાલનો મતલબ એ કે બસ ભેગું જ કરવામાં બંદો નવરો નથી થતો, ક્યારે વાપરશે ખબર નથી. તમારી જિંદગીમાં ઘણા દાખલા તમે જોયા હશે,

મારી જિંદગીમાં ઘણા દાખલા મેં જોયા છે કે કેટલા એવા લોકો છે કે જે મારા તમારા કરતા માલે તુજાર છે પણ દુઃખનું પહાડ છે. કેમ? પૈસાના ગુલામ છે, ન જીવે છે, ન જીવી શકે છે, ન બીજાઓને જીવવા આપે છે. એટલા માટે નબીએ કહ્યું આ બચ્ચાઓની ખૂબી છે, એ મને બહુ પસંદ છે. હુમ લા યદખરૂન શયઅન લિગદ, કાલ માટે કઈ ભેગું કરીને નથી રાખતા. અને પાંચમું, વલ ખામિસ યુઅમ્મિરૂન થુમ્મા યુખરિબૂન અથવા તો યુખરિબૂન. બચ્ચાઓની એક ખૂબી નબીએ કહ્યું મને બહુ પસંદ છે, એ છે કે આ લોકો રમતા રમતા ઘરોને બાંધે છે, ઇમારતોને બાંધે છે, અને એ જ ઘરને જે પોતાના હાથથી ને બનાવેલું હોય એને જમીન ધૂળ ભેગું પણ કરી નાખે છે, ખરાબ પણ કરી નાખે છે. જે ઘરોને બાંધે છે એને ખરાબ કરી નાખે છે. એ જ બચ્ચાઓ, કેમ? એનો જીવ એમાં નથી હોતો. એને ખબર છે કે આ હંમેશ માટેનું ઘર નથી, મારા પોતાના હાથે બનાવેલું છે. એટલા માટે પોતાના હાથે બનાવેલું ઘર તે છતાં એને તોડી નાખે છે. યુખરિબૂન. નબીએ કરીમે કહ્યું બચ્ચાઓ એટલે મને પસંદ છે, એટલે વિષયનું સરનામું નાખ્યું લેઝ ઓન્ફાન્ટ, કે આ બચ્ચાઓ મને ને તમને શીખાડે છે. પણ આવા બચ્ચાઓ બગડે છે ક્યારે? આટલા શાંતિપૂર્વક બચ્ચાઓ હતા, એની અંદર ફેરફાર આવી ગયો ક્યાંથી? અથવા તો ઊંધું કહું કે અગર મને આવા બચ્ચાઓ ખપે છે, બચ્ચાઓની તો ફિતરતમાં આ છે, પણ હું એને આવીને બગાડું છું, હું આને આવીને એવી સલાહો આપું છું કે જેની ફિતરતમાં ખલલ પાડે છે. નબી કરીમનો વાક્યો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, એક હદીસ તમને યાદ અપાવું કે આવા બચ્ચાઓ જોતા હોય તો એ જ કામ કરવાનું, અને બચ્ચાઓને જો નમૂના બનાવવા હોય તો એ જ કામ કરવાનું. શું? મૌલાએ કાયનાતે કહ્યું કુલ્લી મન સદીકુક અકુલુ લક મન અંત, તું મને એટલું બતાવી દે તારો દોસ્ત કોણ છે તો હું તને કહી દઈશ તું કોણ છો. બ્યા અઝીમભાઈ, બ્રાવો, શાબાશ. ફ્રેન્ચની અંદર કહેવાય Dis-moi qui tu fréquentes, je te dirai qui tu es. એટલું મને બતાવી દે તારું ચાલચલન, હાલવું, ઉઠવું, બેસવું, રમવું, ખાવું, પીવું, સૂવું કેના સાથે છે તો હું તને કહી દઉં કે તું કોણ છો. આ જ વાત મારા બચ્ચાઓ પોતાની ફિતરતને ભૂલી ક્યારે જાય છે? જ્યારે કદાચ કદાચ માવતરને ખ્યાલ નથી રહેતો કે મારા બાળકો ક્યાં જાય છે. એક, અથવા તો ઊંધું, મારા બાળકો મને જોઈ જોઈને શીખે છે કે બાપ આવો છે તો આ દીકરાથી આ દીકરીથી કરાય, માં આવી છે તો આ દીકરાએ આ દીકરીથી કરાય. બચ્ચાની ફિતરતમાં અગર ખલલ પાડવાવાળું કોઈ છે, યા તો એના આસપાસના લોકો છે, યા તો ક્યારે ક્યારે હું પોતે માવતર. નબીએ કહ્યું બચ્ચાઓની આ પાંચ સિફતો મને બહુ જ પસંદ છે. ગઈકાલે આજે શું હતું? સોમવાર નહીં, આજે શું હતું? હા, આજે જુમેરાત છે. બુધવાર, મંગળવાર, મંગળવાર, બુધવાર, ગઈકાલે બુધવારના એક ડાક્ટર પાસે ગયો હતો. એ હતો વૈદ ડાક્ટર, પણ મૌલવી કિસ્મનો હતો. એને જે કામ કરવાનું હતું બધું કર્યું, એટલી હદીસો ને એટલી કુરાની મસ્જિદની આયતો. મને એક ફેર એને કહેવાનું મન થયું કે હું એ મૌલવી છું, એનું કામ જે કરવાનું તેના બદલીમાં 10-15-20 મિનિટ મારી બરબાદ કરી નાખી. એણે બધું પડતા પડતા કહ્યું, કહ્યું તમે બધાય છે ના, કેમ? કારણ કે મને જોયું ને ઘરવાળીને પડદામાં જોયું, તે સમજી ગયો કે આ મુસલમાન લોકો છે. એટલે એને એમ થયું કે હું કંઈક તબલીક કરું, સારું એની નિયત. એ આખી એની મજલિસો તકરીર પડતા પડતા એણે કહ્યું નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, મને સમય ના મળ્યો કે આ હદીસને હું તપાસ કરવા જાઉ, મુસલમાન ભાઈ છે એટલે ભરોસાના તોર ઉપર તમારા સુધી પહોંચાડું છું ને પછી ઇન્શાઅલ્લાહ તપાસ કરીશ. એણે બયાન કરતા કરતા કહ્યું તમે તમારા બચ્ચાઓનો ખ્યાલ રાખજો, કારણ કે તમારા બચ્ચાઓ જો બગડે છે ને તો આ એના આસપાસના લોકો.

અને પછી કહ્યું નબીએ કરીમ એટલા માટે કહ્યું છે પોતાના સહાબીઓને ભેગા કરીને નબીએ કરીમે કહ્યું, કહ્યું અહીં મારા સહાબી, રાતનો સમય જો તમે મચ્છી વેચવાવાળા યાર મચ્છી બજારમાં વિતાવશો ના, તો ઘરે જ્યારે પાછા આવશો ના તો તમારી અંદરમાંથી મચ્છીની વાસ યા સોરમ આવશે. ને અગર તમે રાતનો સમય ઘર જતી વેળા પહેલા અત્તાર મિસ્ક અંતર યા અત્તર વેચવાવાળા પાસેથી નીકળશો તો ઘરે જ્યારે જાશો તો ક્યુ સોરમ હશે, તમારી અંદર ખુશ્બુ હશે, ઇત્રની યા તો તમારી મજંગાની બોલી મરાસીની. સલવાલા મુહમ્મદ વાળી મુહમ્મદ, હ રાતના મચ્છીવાળા પાસેથી નીકળશો તો ઘરે આવશો તો મચ્છીની ખુશ્બુ લઈને આવશો, અને અંતરિયા અત્તરવાળા પાસેથી નીકળશો તો રાતના ઘરે એત્રો મિશ્કની ખુશ્બુ લઈને જશો. એ જ નબીએ કરીમ કહે છે, અહીં મુસલમાનો મને બચ્ચાઓની અંદર પાંચ સિફતો બહુ જ પસંદ છે. તમે બચ્ચાઓ સાથે હળીમળીને રહેશો, એના ઉપર નજર કરશો તો તમારી અંદર આ સિફત આવી શકે એમ છે. અજીબ છે ને, નબી જેવા નબી હતા પણ કેવા સહાબી હતા, અલી જેવા અલી હતા પણ એના પાસે કેવા સહાબી, હસન જેવા હસન હતા એના પાસે કેવા સહાબી. તો પછી હુસૈને મઝલૂમ કઈ રીતે ગર્વ કર્યો કે જેવા સહાબીઓ મને મળ્યા છે એવા કોઈને નથી મળ્યા, કેમ મને એટલું બતાવી દે કેના સાથમાં તું ફરે છે તો હું બતાવી દઈશ તું કોણ છો. જુઓ હુસૈનની કેળવણી, જુઓ હુસૈનની તરબિયત. મને શું પડવું હતું પણ આપણા દીકરાએ અલી અકબરના મસાહેબ યા નહો પડ્યો ના, કે મંઝર શાયર એને આ પ્રમાણે આપણા સામે લખ્યું કે હુસૈને મઝલૂમે પોતાના લાલ અકબરને કહ્યું, મૂળ મૂળ કે બેટા, દીકરા જ્યારે મેદાનમાં જાઓ ના તો આ ગરદનને પાછળ ફરાવી ફરાફીને જાજો. અલી અકબર ચાલ્યા ગયા, જઈ રહ્યા હતા તો હુસૈને મઝલૂમે કહ્યું, બેટા તારા જવા પછી આ દુનિયાની અંદર કોઈ ચેન નથી, કોઈ આરામ નથી. અરે કેવા લોકો હતા કરબલાની અંદર, કેળવણી એવી મળેલી હતી ના. આ જ વાતને હુસૈને જોઈ હતી અને આ જ વાતને અકબરે હુસૈનને ત્યાં જોઈ હતી. અલી અકબર શહીદ થઈ ગયા. એક લમ્હા આવે છે મિંબર ઉપરથી ને મોહરમ દરમિયાન આપણે સાંભળીએ છીએ કે જ્યારે આ શહેજાદા અકબર બાબા હુસૈનને બોલાવે છે તો હુસૈને મઝલૂમ મેદાન તરફ તો જાય છે પણ સદા નીકળે છે અઈન અઈન અલી, અઈ મારા લાલ અલી ક્યાં છો. બસ હુસૈનને હવે કાંઈ સૂજતું નથી, અઝાદારો આ બાપ ઉપર જવાન બેટાનો દાગ છે, હું ત્યાં સુધી પણ મસાહેબને લઈ જાઉં કે મારા ઉસ્તાદ મરહૂમ ડૉક્ટર કલ્બે સાદિક રૂબરૂ એ મિંબર ઉપરથી ને પડતા હતા, હું નીચે બેઠો હતો. અલી અકબરની રાત હતી, એણે મસાહેબની અંદર પડ્યું કે જ્યારે અલી અકબરની લાશ ખૈમાની અંદર આવી ગઈ, લોકોએ તપાસ કરી, અલી અકબરની માતા હાજર નથી. કોઈએ જઈને કહ્યું, કહ્યું અલી અકબરની માધરને તો બતાવો કે અલી અકબરની લાશ આવી ગઈ છે. બસ એ કનીઝ ખૈમાની અંદર ગઈ, જોયું, શું જોયું, અરે માધરે અકબરે ખૈમાના સિતૂનથી ને બીજા સિતૂન ઉપર ટકરાય છે. જ્યારે કનીઝ દાખલ થાય છે ને કહે છે, શહેજાદી શું તમને ખબર છે તમારા અકબરનો લાશો આવી ગયો છે. બસ એ બીબીએ કહ્યું, કહ્યું કનીઝ શું કરું, સાંભળું છું અલી અકબરનો લાશો આવી ગયો છે પણ મને ખૈમાનો દરવાજો નથી દેખાતો, તું મારી જરા મદદ કર. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લાઝીના ઝલમુ અયમુન ક્વલબિયન ક્વલબૂન ઇન્ના લિલ્લાહી વઇન્ના ઇલૈહી રાજિઊન રદ્દન બિકઝાઈ વતસ્લીમ અલ-અમરિ મતમ હુસૈન.

أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين السلام عليكم ورحمة الله એક વસ્તુ છે કે જેને લોકો સમજી શકતા ન હોવાના કારણે પયગંબર અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પોતાની હદીસમાં પણ એવી રીતે રજૂઆત કરી છે જેથી લોકો એને સમજી શકે. પણ મતલબ એ હોતો નથી કે જેવી રીતે લોકો સમજે છે, મતલબ એનાથી જરાક વધારે ડીપ અને વધારે પ્રોફાઉન્ડ. બહુ મુખ્તસર બયાન છે આજનું, અને તે છે કે ઇન્સાન એમ સમજે છે જયારે ખુદાવંદ કરીમે કુરાન મજીદમાં ફરમાયું છે કે દરેક અમલ નું યા તો એની સજા છે યા એની જઝા છે. તો એ જાણે એમ સમજે છે કે જયારે દુનિયામાં આપણે જયારે કાયદો છે ને પેનલ્ટીઝ નું કે ભાઈ આમ કરશો તો આમ સજા થશે અથવા ફાઇન થશે યા જે કઈ એની સજા હોય, તો તમે જો બહુ જુઓ તો ઘણી વખતે સવાલ એ ઉભો થાય છે કે આ જ્યુડિશરીમાં પણ છે કે જે પેનલ્ટી હોય એ ઓફેન્સ સાથે કન્સિસ્ટન્ટ હોવી જોઈએ. એટલે 5 પાઉન્ડની ચોરી કરી હોય તમે કહો ચડાવી દે સૂળી ઉપર, સમજાય કે નહીં? થોડી ઘણી કન્સિસ્ટન્સી હોવી જોઈએ બિટવીન ધી ક્રાઇમ એન્ડ ધી પનિશમેન્ટ. હા, તમે તો કાલે નો એન્ટ્રી વાળાને ચડાવી દઈએ ફાંસી ઉપર. આ વસ્તુ એવી છે કે જેને કારણે એક કન્સિસ્ટન્સીના હિસાબે એટલા માટે સવાલ કન્સિસ્ટન્સીનો ઉભો થયો છે, કારણ કે જે ઓફેન્સ છે ને એ જુદો એક્ટ છે, પેનલ્ટી જુદો એક્ટ. સમજાય છે શું? ટુ પેનલાઇઝ અ પર્સન હુ ઇઝ ઓફેન્ડેડ, એમાં પેનલ્ટી ઇઝ સમથિંગ એલ્સ, એક્ટ જ જુદો છે. જ્યારે આ જ છે વસ્તુ જુદી છે. ખુદાવંદ કરીમ માટે જયારે કહેવામાં આવ્યું કે ભાઈ એ ઇન્સાનો ગુનાહ નહીં કરતા કે આઝાબ થશે, સજા થશે, લોકો એ પ્રમાણે વિચાર કરવા માંડ્યા છે. સમજાય છે? ગાલિબે કહ્યું છે કે પકડે જાતે હૈ ફરિશ્તો કે લિખે પર ના હક, લેવા દેવા વગર ફરિશ્તાઓ લખી નાખ્યું ને આપણે પકડાઈ ગયા ક્યામતના. આદમી કોઈ હમારા દમે તહેરીર ભી થા, વાત એમ છે કે ભાઈ લખ્યું ત્યારે અમારો કોઈ સાક્ષી હતો, લખી માર્યું અમે કર્યું નથી. તો એ લોકો એમ સમજે છે કે મહેતાજી કોઈ બેઠો લખે છે અને પછી એની અંદર બધે હિસાબ કિતાબ થશે અને પછી ફાવે તેવું કરશે, કોઈને પકડીને જન્નતમાં નાખી દેશે ને કોઈને બોચી મારી જહન્નમમાં નાખી દેશે. હવે જે સમજવાની વાત છે તે એ છે કે હકીકત આ છે, તે ઇન્સાની જિંદગીની હકીકત છે કે ગુનાહ કરવાની જે મનાઈ કરી છે એટલા માટે છે કે ગુનાહની સજા જે છે ને એ અમલે ગુનાહથી જુદી નથી, મુરત્તબ છે. મુરત્તબ કહેતા જેમ હું આગમાં હાથ નાખું ને બળવું જુદી વસ્તુ નથી, ઇટ ઇઝ ઇટ્સ નેચરલ આઉટકમ. મેં બરફમાં હાથ નાખ્યો ઠંડક મહેસૂસ કરી, ગરમીમાં આંખ હાથ નાખ્યો તો મેં આંચ મહેસૂસ કરી, એવી રીતે મેં ગુનાહ કર્યા, ઝીના કર્યા, ઝીનાની અસર એની સાથે છે, લવાતાની અસર એની સાથે છે, શરાબખારીની અસર એની સાથે છે, વ્યાજની અસર એની સાથે છે, અલગ નથી મારો દોસ્તો. એટલા માટે કે

મૂડી અસર સાથે છે, મુરત્તબ છે, ઇનએલાયનેબલ છે, એટલા માટે હરામ કરાર દીધું છે. આ સમજવાની ખાસ જરૂર છે. આ બે અલગ સેટ નથી કે અહીંયા એક્ટ પાસ કરે પાર્લામેન્ટમાં, અહીંયા એક મુજરિમ ગુનાહ કરતો જાય અને પછી એક્ટ ને એના ઉપર જજ મૂકે, બલકે અહીંયા અમલ કર્યો અને એ અમલની એક અસર છે. એટલા માટે દુનિયા આજે કબૂલ કરે છે કે ફલાણા કામના કારણે ફલાણી બીમારી ફેલાણી છે, ફલાણા કામને કારણે ફલાણી મુસીબત ફેલાણી છે. પરવરદિગારે પહેલેથી કીધું હતું કે મેં હરામ કરાર દીધું છે, એની સજા એની સાથે છે. મારા દોસ્તો, કોઈ ડિપાર્ટમેન્ટ નથી કે પકડે જાતે હૈ ફરિશ્તો કે લિખે પર ના હક, સમજાય છે? આ અગર સમજાતું હોય તો હવે તમે વાંચો દુઆએ કુમેલ. તો અમીર ઉમીન ફરમાવે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વલા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતિક, માલિક તારી બાદશાહત માંથી ભાગીને જવું પોસિબલ જ નથી. એનો અર્થ આ છે, જે હું કરું છું એની પછવાડે, જેને ગુજરાતીમાં કહે છે સોયની પાછળ દોરું છું, ભાગીને જાઉં કેમ? એટલા માટે હદીસ કુદસીમાં ખુદાવંદે કરીમ ફરમાવે છે, એ આદમના પુત્ર, એટલે હું ને તમે બધા, આપણાથી ગયેલા પહેલા અને આવેલા બધા, આપણે બધા આદમના પુત્રો છે. યબ્ન આદમ, હે આદમના પુત્ર, મારી હુકુમત બારે નીકળ, પછી ફાવે એટલા ગુનાહ કર. ધીસ અ ફિગર ઓફ સ્પીચ, મતલબ નીકળાશે તો શા માટે કરે છે? કારણ કે તું ભાગી શકવાનો છો નહીં. તું નેકી કરે છે, નેકીની પછવાડે લાગેલી છે એની અસર. બુરાઈ કરે છે, બુરાઈની પછવાડે લાગેલી છે અસર. માણસ સમજતો નથી. પૈગંબરે ફરમાવ્યું કે હે ભાઈ, તું તારા લોહીના રિશ્તાથી તોડજે નહીં કોઈ દિવસ. સમજાય છે હું શું કહું છું? ગુજરાતી મારી બિલકુલ સાદી છે. લોહીના રિશ્તાથી કોઈ સંબંધ તોડજે નહીં. દીકરો હોય, બેન હોય, ભાઈ હોય, સામે વાળો તોડે તોય પણ તોડજે નહીં, બલકે ઉભો થઈને તું જોડજે સંબંધ. કારણ કે તારી જિંદગીમાં બરકત થશે, તારી રોજીમાં બરકત થશે. હવે બારે સમજે છે શું કે ફરિશ્તો બેઠો છે, હું મારા ભાઈને સલામ કરું એટલે લખે છે પ્લસ. એ ગાંડા, સિલે રહમની સાથે જ લાગેલી વસ્તુ છે. અહીંયા સિલે રહમ કર્યું ને એનું અસર મુરત્તબ છે, તમને સમજાય છે? એટલે આ વસ્તુ ઇટ્સ જસ્ટ ઇનસેપરેબલ. અહીંયા મેં નેકી કરી મારા બાપ સાથે, મા સાથે, ભાઈ સાથે, બેન સાથે, એની અસર ખુદા વંદે કરી મેં અલગ મૂકી નથી, કોઈ ડિપાર્ટમેન્ટ મૂકી નથી. એટલા માટે અલ્લાહ કુરાન મજીદમાં ફરમાવે છે કે કિયામત ના દિવસે વો વજદુ મા અમિલુ હાજીરા, જે બી બંદો અમલ કરીને આવ્યો છે એ અમલને એની સામે જોશે. વજદુ મા અમિલુ હાજીરા, તો શું હું જોઈશ? મેં તો નેકી કરી કોઈ સાથે, મેં એને સલામ કર્યું, મેં એની સાથે સુલેહ કરાવ્યું, તો શું એ સુલેહ કોઈ સુરત થઈને આવશે? નહીં. એનું જે આજર જે છે, જે મેં કામ કર્યું છે એની સાથે હોવાના કારણે મારી સામે એ અમલ ઉભો રહેશે. આઈ વિલ બી શોન કે આ પ્રમાણે તે કર્યું ને આ એની અસર મુરત્તબ થઈ છે. દુનિયામાં શું થયું કે તારી રોજીમાં બરકત દીધી, દુનિયામાં શું થયું તારી ઉંમર વધારી, દુનિયામાં તારી બલાઓ દૂર કરી, આખરતમાં તારા માટે આ સવાલ છે. બીજી વસ્તુ, હે આદમનો પુત્ર, પહેલા મેં કહી દીધું, મારી હુકુમતમાંથી બહાર નીકળી જા અને મારા રાજ્યમાંથી ફાવે એ ગુનાહ કર, મારી રોજી ખાવાનું બંધ કર, ચાહે એવી નાફરમાની કર, જ્યાં જાઉં જેવું કરવું તે. ફારસીમાં કહેવાય છે બા અદબ બાશ બાદશાહી કુન, બા અદબ બાશ બાદશાહી કુન, એટલે અદબ ની સાથે રે તો રાજ્ય કર દુનિયા ઉપર, બે અદબ બાશ હર ચખાઈ કુન, અને અગર બે અદબ થવું હોય તો જે ફાવે એ કર. સીધી વાત છે, બા અદબ બાશ બાદશાહી કુન, ઓ બી અદબ બાશ હર ચખાઈ કુન, નાગો ફર ગમી કર, એટલે અદબ જ બાકી નથી. અલ્લાહ ફરમાય છે મારી રોજી ખાવાનું બંધ કર, કે હે બંદા ફાવે એટલો ગુના. ત્રીજું, એક એવો ખૂણો ગોત જ્યાં હું ન હોઉં, આ બધી બેશરમી કરતો જા. અગર તને ખાતરી હોય કે હું ત્યાં છાઉં તો પછી